0: સ્થાન
1: કેપ્ટન રેગમીઝ ફાર્મ હાઉસ
0: પૌરાણિક નુવાગઢ દરબાર ર બેલકોટ ગઢી સંગઈ
1: કાઠમાંડુ બાટ માત્ર 3 ઘંટા કો યાત્રામાં પુગ્ન સકીને
0: આપને ફાર્મ
2: એફએમ અધ્યાત્મ જ્યોતિ શાંતિ રેડિયો